તે ખરિયા ખરિયા સુણાવણ વાળા. તુહાડી સોચ ચ પડથું પાઉણ વાળા, તે લબા તે હાસે લેવણ વાળા.